ફોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મોરિશિયસના લહેર ઉપર રંગારંગ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું પ્રેમથી અમે સ્વાગત કરવા આવી પહોંચ્યા છીએ. જ્યાં ક્યાંયથી પણ તમે અમારી સાથે જોડાયા છો, બસ આશા એ જ કરીએ કે તમે બધા જ મજામાં હશો. તો ચાલો આજના આપણા ગુજરાતી ગીતોના મધુર કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ. આપ સૌ કોઈનું પ્રેમથી સાથ આપી રહી છે રત્ના આજના આપણા કાર્યક્રમની સાથે. ભાઈ, ભૂલ દરેક વ્યક્તિથી થાય છે, પણ નિર્ણય તમારો છે કે ભૂલ યાદ રાખવી કે પછી સંબંધ જાળવી રાખવો. અને જીવનમાં આજે સંબંધ પણ નબળા પડવા માંડ્યા છે, માટે ક્યાંક ભૂલ હોય તો માફ કરતા શીખવું પણ બહુ જરૂરી છે. આજના આપણા કાર્યક્રમમાં ચાલો કાર્યક્રમના મધુરતાને શરૂ વધારતા આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું બાબુભાઈ સેન્ટિમેન્ટલ.

ક્યારેય જ્યારે આપણે ભૂલની વાત કરી તો અમુક કિસ્સા જ ખતમ કરી દીધા છે લોકોએ. આજે જ્યાં ભૂલ ન હતી ત્યાં પણ હાથ જોડી દીધા. ઘણી વખત આપણે કહીએ ને કે જબાન ચડાવી અથવા આપણે જબાનની સાથે પણ ઘણી વખત સંબંધોમાં તિરાડ પડી જતી હોય છે. માટે ધ્યાન રાખતા મધુરતા

શ્રોતા મિત્રો, રંગારંગ કાર્યક્રમ તમે માણી રહ્યા છો. કાંચીડોનું આ ગીત તમે હમણાં સાંભળ્યું અને આજના આપણા મધુરતાથી ભરેલા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં અમે જોડાયા છીએ આપ સૌ કોઈનું પ્રેમથી સાથ દેવા માટે. અને આ સાથે જ ભાઈ આગળ વધી રહ્યા છીએ. અહંકારની પાઘડી જો ઉતરી જાય ને દોસ્તો, તો સમસ્યા ગમે તે હોય પાઘડીમાં ઉકેલી જવાય છે. સાચી વાત કે નહીં? આજના આપણા કાર્યક્રમમાં મન મળી જાય બસ એ જ કોશિશમાં લાગ્યા છીએ. શરતો લાગુના આ ગીતની સાથે આગળ વધીએ. જસલીન રોયલ, સિદ્ધાર્થ અમિત ભવસારનો સ્વર.

કાર્યક્રમ તમે માણી રહ્યા છો અત્યારે રેડિયો મોરિશિયસના લહેરો પર, અને રત્ના આપ સૌ કોઈની સાથે જોડાઈ છે. મોન્ટુની બિટ્ટુનું આ ગીત તમે હમણાં સાંભળ્યું, અને આજના આપણા રંગીન કાર્યક્રમમાં ચાલો વગાડી લઈએ ઢોલ. અને આ ગીત છે હેલારો ફિલ્મમાંથી લેવામાં આવેલું ભૂમિ ત્રિવેદીના સ્વરમાં.

શ્રોતા મિત્રો, પ્રેમથી જીવનને આગળ વધારતા ચાલીએ અને બસ જીવનમાં બધા માટે આપણે સારું ઈચ્છીએ, સારું વિચારીએ, ચાલ જીવી લઈએ નું આ ગીત લઈએ. તમે ઘણું જીવો આ ગીતની સાથે, બસ સકારાત્મકતા બધી ઓર પ્રસરાયેલી રહે એવી જ શુભકામનાઓની સાથે આજના આપણા કાર્યક્રમને અહીં વિરામ આપીશું. નમસ્કાર, શુભ દિવસ આપ સૌ કોઈ.